મોગુભાઈ કુરડીકર ઓફ ધ જયપુર અત્રાવલી ઘરાના. વિદુષી પ્રતિમા તિલક એસ્થેટિકલી અનફોલ્ડ ધ રાગા ટુ બ્રિંગ આઉટ ઇટ્સ ટ્રુ એસેન્સ. વિદુષી પ્રતિમા તિલક ઇઝ આકાશવાણી ટોપ ગ્રેડ આર્ટિસ્ટ ઇન હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક. શી ઇઝ ઓલ્સો એન એમ્પેનલ આર્ટિસ્ટ ઓફ ધી ICCR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ. ટુનાઇટ વિદુષી પ્રતિમા તિલક બિગિન હર ક્લાસિકલ વોકલ રિસાઇટલ વિથ રાગ બિહાગડા, વિલંબિત બંદિશ સેટ ટુ તીન તાલ. બોલ પ્યારી પગ હોલે હોલે ધરીએ, દ્રુત તરાના સેટ ટુ તીન તાલ. અકમ્પનિંગ હર ઓન ધ તબલા એ શ્રી યતિ ભાગવત, એન્ડ ઓન ધ હાર્મોનિયમ એ શ્રી અનંત જોશી, એન્ડ ઓન સારંગી ઉસ્તાદ ફારૂક લતીફ ખાન.